0: ನಾಗರಿಕತಾ ಕಕ್ಷ ಸಂಚಾಲನ ಸಂಬಂಧಿ ಸೂಚನೆ.
1: ಅದಳಿತುವ ಗ್ರಹ ಮಹಾನುಭಾವರು ಯಾತ್ರ ವ್ಯವಸ್ಥಾ ಕಾರಣಿಬಾಟ ಪ್ರಭಾವರು ಶಿವ ಪ್ರಾಪ್ತಿಗೂ ಸಹಜೀಕರಣಕ್ಕಾಗಿ ನಾಗರಿಕ ಸಹಾಯತಾ ಕಕ್ಷ ಸಂಚಾಲನ ಉಕ್ತ ಕಕ್ಷಬಾಟ ಮುಸಿಕ ಸೇವಾರು ಪ್ರಾಪ್ತಗೊಳ್ಳುವ ಸಕ್ರಮೇಶ ಶಿವ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ನಾಗರಿಕ ಸಹಾಯತಾ ಕಕ್ಷದ ಸಂಪರ್ಕ ಲಕ್ಷ ಅನುರೋಧ ಕರೆಯ ಸೇವಾ ಪ್ರಾಪ್ತಿಮಾ ಕೊಟ್ಟಿಗೆ ಪ್ರಲೋಭನ ನಗರಿ ಆಫೋ ಸೇವಾ ಲೀನ ಹಾರ್ದಿಕ್ ಅಪೀಲ್ ಕೋರ್ಬೋ ಸೇವಾ ಪ್ರಾಪ್ತಿಮಾ ಕುರಿ ಗ್ರಾಸಿನ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧಿಕಾರ ಕಾರಣಿ ಪ್ರಮುಖ ಕೃಷಿ ಸಂಪರ್ಕ ಲಕ್ಷ
0: ಕೃಷಿ ಪ್ರದೇಶ ಸರ್ಕಾರ ಆಂತರಿಕ ಮಾಮಲಾ ತಥಾ ಕಾನೂನು ಮಂತ್ರಾಲಯ ಬಿರಾಜ್
1: સ્તરે તહમાં દોડતા થતા ઈ વિસ્તારો દોડતા પ્રતિનિધિ તથા નવીકરણ ગણેશ સંબંધી સૂચના.
0: યાતાયાત વ્યવસ્થા કાર્યાલયમાં દોડતા ભાઈ સ્થાનીય તહમાં હસ્તાંતરણ ભાઈકા ઈ રિક્ષા પુનઃ યાતાયાત વ્યવસ્થા કાર્યાલયમાં દોડતા ગયા યદી કાર્યાલયે જારી કરેલો સકલ બિલભૂક ભાઈના શોકો આધારમાં સ્થાનીય તહબાટ શરૂઆત ફરતા ગયો નિશા સમેત રાખી સહી દોડતા નંબર કાયમ હોને ગરી અપને ખડા ગરીને છ યદી યાતાયાત વ્યવસ્થા કાર્યાલયહરૂલે જારી ગરેકો સકલ બિલભૂક નભાઈકો તર સ્થાનીય તહલે જારી ગરેકો સવારી દોડતા પ્રમાણપત્ર બિલભૂકમાં યાતાયાત વ્યવસ્થા કાર્યાલયને જારી ગરેકો સવારી દોડતા નંબર સમિત ઉલ્લેખ ભાઈકો ખંડમાં સ્થાનીય તહલે જારી ગરેકો સકલ સવારી દોડતા પ્રમાણપત્ર રાખી સાવિકો નંબર કાયમ કરી બિલભૂકો પ્રતિલિપિ દિને છ તેસી કરી એવી યાતાયાત કાર્યાલયને દિયેકો જાંચપાસ પ્રમાણપત્રકો સકલ સ્તરીમાં પણ સુહી સકલ પત્રકો આધારમાં યાતાયાત કાર્યાલયને જારી કરેલો દોડતા નંબર કાયમ કરી સવારી દોડતા પ્રમાણપત્રકો પ્રતિલિપિ જારી કરીને છ સુધી સ્થાનીય તહમાં દોડતા ભૂમિકા વા યાતાયાત વ્યવસ્થા કાર્યાલયમાં દોડતા ભાઈ સ્થાનીય તહમાં હસ્તાંતરણ ભૂમિકા ઈ રિક્ષાહરૂકો સવારી દોડતા અભિલેખ કિતાબ સ્થાનીય તહમાં જેનજીકો આંદોલનકો ક્રમમાં જલી નષ્ટ ભાઈકો અવસ્થામાં સ્થાનીય તહમાં દોડતા ભૂમિકા એવં કરચુકતા ગરીકો પ્રમાણકો આધારમાં સકલ સવારી દોડતા પ્રમાણપત્ર બિલભૂક સમેત રાખી સરુવા દોડતા સરહ દોડતા ગરીને છ સેવાગ્રાહીની નાગરિકતાકો ફોટો કોપી દ્વિ પ્રતિ હાલસાલે ખીચીએકો ફોટો સવારી દોડતા પ્રમાણપત્રકો ફોટો કોપી સવારી સાધનકો ઇન્જિન નંબર ર ચેકસીટ નંબર દેખીને ગરીકો ફોટો સવારી સાધનકો પૂર્ણ ભાગ દેખીને ગરીકો ફોટો સંલગ્ન રાખવું પડે છ એવી સ્થાનીય તહમાં સવારી કર તથા નવીકરણ સમેત ગરીકો ભયમાં ઉચ્ચ શીર્ષકમાં થપ કર માગણી છે.

સ્ત્રોતમાં મહિલા શિક્ષિત અવસ્થિતતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયના ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા થોડા ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભાઈ હુદા વિહાયિકા યોગ્યતા પુગેકા ઇચ્છુક ઉમેદવારોબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કર્યું છ. વાટ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા વાટકો કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કમતીમાં કક્ષા બાર વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન માગેકો નેપાલી મહિલા નાગરિક હુનુ પર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુ પર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ છનોટ પ્રક્રિયામાં સામેલ ગરિનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારી પ્રાથમિક તહકા શિક્ષકલાઈ તોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ ગરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે તોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુ પર્ને છ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજે સુધી. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાનો 11 બજે દેખી 302 બજે સુધી ગારમાં માપી કરવા. પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ધન જાણકારી કરાઇને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ્સ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ ગરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુને છ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન શ્રમિક પ્રયોગ હુન સક્ને છ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇને છ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસિદ્ધતા નહોઈ કરી. આવશ્યક કાગજાતહરૂ એસઇ ર એસએલસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ હોય તોકો પ્રમાણપત્રકો ફોટોકપી ટુકો પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિ દર્શા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરીને પણ પઠાવન સકે છ. થપ જાણકારીકો લાગી સંપર્ક નંબર પ્રધાન અધ્યાપક વિનોદ સિંહ તામાંગ 9842996653. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શેર્પા 9851183385. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સપોર્ટર લીડર શ્રી તામાંગ 9851173481. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય સોનુ તુકુંડ નગરપાલિકા સાસ સુખુ.